સુપ્રભાત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે મંગળવાર, અષાઢ દિનાંક 30, શક સંવત 1948, એટલે કે 21 જુલાઈ 2024. અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે. આ સાથે જ અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાવ તેવી ઈશ્વરને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ છીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ મંગલ ધ્વનિથી.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

ભગવાનના નામનું સ્મરણ એ મનને શાંતિ આપે છે. ભજનના સુર આત્માને પવિત્ર બનાવે છે અને ભક્તિનો માર્ગ જીવનને પ્રકાશિત કરે છે. જ્યાં શબ્દોમાં શ્રદ્ધા હોય અને સ્વરોમાં સમર્પણ હોય ત્યાં ઈશ્વરની અનુભૂતિ સહજ બની જાય છે. આ દિવ્ય અને પાવન ક્ષણોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભક્તિ સંગીત કાર્યક્રમમાં આવો ભજન, સ્તુતિ અને પ્રાર્થનાના મધુર સ્વરો સાથે અંતરમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ આ ભક્તિગીત સાથે, સ્વર કલ્યાણી કોઠારકરના

કાર્યક્રમમાં હમણાં જ આપે છોટમની ભક્તિ રચના સાંભળી. બચુભાઈ શ્રીમાળીના સ્વર હતા. સાંભળી અનુપમા દેશપાંડેના સ્વરમાં આ ભક્તિ ગીત.

કાર્યક્રમના અંતે હસમુખ પાટડિયા તથા સાથીઓના સ્વરમાં આ ભક્તિધૂન આપણે સાંભળી. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના એ સમાપ્ત કરી. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે વિશ્વાસ. વક્તા ગિરિમા ઘારેખાન.
1: દરેક વ્યક્તિના શ્વાસ સાથે સંકળાયેલો એક શબ્દ છે વિશ્વાસ. શું એ શ્વાસથી પણ વિશેષ હોય છે કે એને વિશ્વાસ કહેવાય છે? કદાચ હા, કારણ કે જો જીવનમાંથી વિશ્વાસ નામનું તત્વ જતું રહે તો શ્વાસ તો ચાલતો રહે, પણ જીવનમાંથી જિંદગી ઉડી જાય. જીવનની શરૂઆત જ થાય છે વિશ્વાસથી. શ્રી ટાગોર કહે છે એમ, પૃથ્વી ઉપર આવનાર દરેક બાળક ઈશ્વરનો એ સંદેશો લઈને આવે છે કે હજી એને માનવજાત ઉપર વિશ્વાસ છે. અને પછી શરૂ થાય છે માતા પિતા અને બાળક વચ્ચે એક આજીવન ચાલનારો અતૂટ વિશ્વાસનો નાતો. અજાણી વ્યક્તિના હાથમાં જઈને બેબાકળું બનનાર બાળક માતાના હાથમાં જઈને શાંત થઈ જાય છે, કેમ કે એને મા ઉપર વિશ્વાસ છે. ઊંચાઈ ઉપર ઊભેલું બાળક પિતાને જોઈને નીચે કૂદકો મારી શકે છે, કારણ કે એને પિતાના લંબાયેલા હાથમાં રહેલા અદ્રશ્ય સ્નેહ ઉપર વિશ્વાસ છે. માતા પિતા શાળાના અજાણ્યા શિક્ષકોના હાથમાં બાળકને સોંપી દે છે, કારણ કે એમને એમની માનવતા ઉપર વિશ્વાસ છે. એક અજાણ્યા પુરુષના હાથમાં પોતાની લાડકી દીકરીનો હાથ મૂકતા મા બાપને એ વ્યક્તિના દીકરી માટેના પ્રેમમાં વિશ્વાસ છે. દુનિયાના દરેક વેપાર, દરેક વ્યવહાર, દરેક સંબંધ વિશ્વાસની પાતળી દોરી ઉપર જ લટકીને રહ્યા છે. પાયલોટની કે ડ્રાઈવરની આવડત ઉપર વિશ્વાસ ન હોય તો કોણ વિમાન, ટ્રેન કે બીજા વાહનમાં મુસાફરી કરવાની હિંમત કરી શકે? જોકે ક્યારેક અમુક મનુષ્યોના જીવન વૃક્ષ ઉપરથી વિશ્વાસ નામનું આ મધુર ગાતું પંખી ઉડી જાય છે, જે પછી ક્યારેય પાછું નથી આવતું. જો ફળે તો વજ્રથી પણ કઠોર બનતી વિશ્વાસની ગાંઠ જો ઢીલી પડી જાય કે છૂટી જાય તો પારી જ રાતના પુષ્પની જેમ તરત કરમાઈ જાય છે. માટે જ કોઈએ આપણી ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ પણ ભોગે ટકી રહે એ જોવાની આપણી ફરજ છે. જો જિંદગીમાંથી વિશ્વાસની જ બાદબાકી થઈ જાય તો બાકી રહે જ શું? પતિ અને પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ના મૂકે તો દરેક બાળકનો જન્મ જ સંદેહનું રૂપ ન લઈ લે? વિશ્વાસ જીત્યા પછી એને ટકાવી રાખવો એ બહુ જ મોટી વાત છે. અતૂટ વિશ્વાસ જ સુખ અને સફળતાનો પાયો છે. એને ખરીદી નથી શકાતો, પોતાના કર્મો વડે જ પ્રાપ્ત કરી શકાય છે. જીવનની નાવને સંબંધોના ઉછળતા મોજા વચ્ચે સારી રીતે ચલાવવા માટે એને વિશ્વાસ નામના હલેસાને સોંપી દેવી જોઈએ. વિશ્વાસને સમુદ્ર સાથે પણ સરખાવવામાં આવે છે, જેની ઊંડાઈ પોતાના જ આચાર વિચાર ઉપર આધાર રાખે છે. જીવનમાં સફળતાના ફળ ચાખવા માટે સૌથી વધુ જરૂરી છે પોતાની જાત ઉપર ભરોસો રાખવો. ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને પણ કહ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ. આત્મવિશ્વાસ જ મનુષ્યની સૌથી મોટી તાકાત છે. કવિ કહે છે, ખુદ કો જય કરે, એ વાત બિલકુલ સાચી છે. બધા જ વિશ્વાસમાં સૌથી વધુ ચડિયાતો છે માણસે ઈશ્વર ઉપર મૂકેલો વિશ્વાસ, જેને આપણે શ્રદ્ધા એવું રૂપાળું નામ આપ્યું છે. શ્રદ્ધાવાન વ્યક્તિ એની શ્રદ્ધાના બળે જ

0: મુશ્કેલીઓના દાવાનળમાંથી હેમખેમ પાર ઉતરે છે. હાથમાં પકડેલો શ્રદ્ધાનો દીપ એને આફતોના જંગલમાંથી બહાર કાઢે છે. વિશ્વાસ સ્વરૂપે ઈશ્વર જ સર્વ જીવોમાં વાસ કરે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત. આજનો વિષય હતો વિશ્વાસ. વક્તા હતા ગિરિમા ગારેખાન. પ્રસ્તુતિ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: मोटी बहु आज तुम्हारे नाम
2: आटली पर शू उतावळ हती।
1: अरे अने नानी आ तारा नामे અને આ મારી ઢીંગલીના નામે
3: પણ દાદી
1: હા
3: તમારા નામે
4: બધું જ મેં બેંક લોકર ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે
1: શુભ શુભ બોલો શું
5: આરબીઆઈ કહે છે
6: જાણકાર બનો સતર્ક રહો
7: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
8: રફીને કુમાર બારાબંકુઈને એસે લિખા હૈ ઓર સજાદ હુસૈન કા સંગીત।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
1: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: એક પ્રકાર સે PM
5: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત

0: અરાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: 96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ 7:20 થી ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંભેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર જિલ્લાના ચરાડા ખાતે આ કાર્યક્રમ સાંજે યોજાશે, જ્યારે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની નવીન બસોનું લોકાર્પણ તથા મુખ્યમંત્રીના હસ્તે આજે બપોર બાદ પણ કરવામાં આવશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આ ઘટના અંગેની રજેરજની માહિતી સ્થળ પરથી મેળવી હતી. આરોપીઓ પાસેથી આ ઘટના સ્થળ પર પૂછપરછ કરીને તેમની વિગતો મેળવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
1: બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 નવે આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાની જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ ગામે સૌથી પહેલા તો આરોપીઓ જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ આવી રહી છે.
0: ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તપાસ શરૂ કરીને ગેરકાયદે ચાલતી આવી ફેક્ટરીઓ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ આદર્યો હોવાનું અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું.
2: ફાયર વિભાગ અને પોલીસ સાથે અત્યારે નિરીક્ષણ કરી રહી છે, જ્યાં કમિશનરશ્રીએ એવી સૂચના કરી છે અને સૂચનાનો અત્યારે બધા જ લોકો બંને વિભાગ કોર્પોરેશનના અને પોલીસ વિભાગ સાથે રહી દરેક જગ્યા ઉપર જ્યાં ગોડાઉન હોય, જ્યાં ફેક્ટરીમાં બનતા હોય, કોઈ પણ જગ્યાએ નવા બનતા ફેક્ટરીના સ્વરૂપમાં દેખાવામાં આવ્યું નથી અને બધી જ જગ્યાએ અત્યારે કોર્પોરેશનની ટીમ તપાસ કરી રહી છે.
0: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાની ભાળ મેળવવા વન વિભાગની ટીમ કામગીરી કરી રહી હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
3: અમદાવાદના ઘુમા વિસ્તારની સુમર સેરેન્ડીપ સોસાયટી છે, એ વિસ્તારના સીસીટીવી કેમેરામાં 7 મિનિટની અંદર એક દીપડો પસાર થયો હોય એવા વિઝ્યુઅલ મળ્યા છે. એને આધારે તુરંત જ ત્યાં કાંકરિયા ઝૂનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી જઈને એમને રેસ્ક્યુ કરવા માટેની બધી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
0: ગુજરાતના 16 જિલ્લાઓમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો કચ્છમાં નાશ કરાયો. લાખડીયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી NDPSOના ગુનામાં કબજી કરાયેલા 103 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. ઉલ્લેખનીય છે કે પોલીસે 15,000 કિલોથી વધુ ડ્રગ્સ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યું હતું. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે

0: આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ સતર્કતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલ વસ્તુનો નિકાલ તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ ચાંદીપુરાના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવાનું સૂચન પણ કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ AIR News_BAD ને ફોલો કરશો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 8 ઇંચ, ખેરગામ, વાપી, નાના પોંઢા અને વલસાડમાં આશરે 7 ઇંચ અને ધરમપુર અને જલાલપુરમાં 6 ઇંચ, ચીખલી, નવસારી અને ગણદેવીમાં આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ સુઈગામ, સંખેડા, ભાણવડ, નીઝર, સિંગવાડા સહિત અનેક તાલુકામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં નોંધાયો છે, જેને લઈ 70,000 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
1: अगले 7 दिन तक गुजरात रीजन सौराष्ट्र कच्छ में कुछ से लेके कई स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है और 21 तारीख को भी हैवी एक्सपेक्ट करें साउथ गुजरात में, 22 को भी हैवी एक्सपेक्ट करें येलो अलर्ट के साथ. इसके अलावा फिर 25 और 26 जुलाई को हम अपना जो सेंट्रल गुजरात है और नॉर्दर्न पार्ट है वहाँ एक्टिविटी बढ़ने की उम्मीद है.
0: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનોનું ઉચ્ચ સ્તર દર્શાવે છે, તેમ સંસ્થાના નિદેશક ડોક્ટર અરૂપ ઘોષે જણાવ્યું હતું.
2: हाई रैंक ग्लोबल नाम की एक संस्था है जो कि विश्व भर के साइंटिस्टों का जो पब्लिकेशन है और उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ગઈકાલથી પ્રારંભ થયો. રાજ્યના 23 જિલ્લાની ટીમો જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. તમામ ટીમોને 7 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પ્રથમ રમાયેલ મેચમાં મહેસાણાએ છોટાઉદેપુરને, રાજકોટે જામનગરને, આણંદે પાટણને હરાવ્યું હતું, જ્યારે દિવસની છેલ્લી મેચમાં અમદાવાદની ટીમે કચ્છની ટીમ પર વિજય મેળવ્યો તથા મહીસાગરની ટીમ અને પંચમહાલની ટીમ વચ્ચેની મેચ ડ્રો થઈ. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. 4 દિવસ સુધી ટેકનિકલ સમારકામ કરવાનું હોવાથી રોપવે સેવા બંધ રહેશે. 25 જુલાઈથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ જશે. મેન્ટેનન્સ દરમિયાન રોપવે બંધ રહેશે, પણ ગબ્બર પર માતાજીના દર્શન ખુલ્લા રહેશે. લોકો પગપાળા ચાલીને પગથિયા ચડીને દર્શન કરી શકે છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 24 જુલાઈ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. SSC, HSC, ITI ડિપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા 18-35 વર્ષની વયના ઉમેદવારો સવારે 10 વાગે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ ભરતી મેળાનો લાભ લઈ શકશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા રાજ્યની 150 ડિપ્લોમા ઇજનેરી કોલેજોની કુલ 60,020 બેઠક માટેના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી બેઠકોની વિગતો જાહેર કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં 17,080 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, જ્યારે 34,231 બેઠકો ખાલી પડી છે. સરકારી કોલેજોની 12 અને ખાનગી કોલેજોની 70% બેઠકો ખાલી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 26 જુલાઈ સુધી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ

0: મંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંબેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર. હવે સાંભળીએ ભૂલી વિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ. આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમદુગમાં ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર તોફાની રીતે શરૂ થયું. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં અનેક વખત સ્થગિત કરવામાં આવ્યા. લોકસભા અને રાજ્યસભાને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી.
1: विपक्ष के विरोध के चलते लोकसभा की कार्यवाही 7 बार और राज्यसभा की कार्यवाही 6 बार स्थगित की गई. इस व्यवधान के कारण दोनों सदनों में प्रश्नकाल नहीं चल सका. वहीं विपक्ष के हंगामे के बीच लोकसभा में विधि और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने उच्चतम न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 पेश किया. वहीं राज्यसभा में जब सदन की कार्यवाही सुबह 11 बजे शुरू हुई तो 9 नवनिर्वाचित सदस्यों ने उच्च सदन के सदस्य के तौर पर शपथ ली. आनंद कुमार के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: લોકસભાની શરૂઆતમાં તાજેતરમાં અવસાન પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે થઈ. ગૃહ કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જો કે નીટ મુદ્દા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વિપક્ષી સભ્યોના વિરોધના કારણે પ્રશ્નકાળ શરૂ થઈ શક્યો નહીં. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા છે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર મેસેડોનિયાની આ પહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના મેસેડોનિયાના સમકક્ષ ગાર્ડોના સિલ્જા નોવિસ્કા દાઓકાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ પ્રધાનમંત્રી ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ આફરીમ ગાશીને પણ મળશે અને ત્યાંથી વિધાનસભાને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભારત અને ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. બંને પક્ષો કૃષિ, ફાર્માસ્યુટિકલ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આઇટી અને આઇટીઈએસ જેવા પ્રાથમિકતા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં રસ ધરાવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ સેન્ટ સ્પાસ ચર્ચની પણ મુલાકાત લેવાના છે અને પ્રખ્યાત મેસેડોનિયાના ક્રાંતિકારી ગોર ડાસલેવ સાથે, એટલે કે ગોસ ડેલ ચેવની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. સિક્કિમમાં નામાચી જિલ્લાના સમરદુંગ ખાતે NHPC તિસ્તા સ્ટેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણાધીન ટનલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નામચી જિલ્લાના SSPએ માહિતી આપી કે રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એવી શંકા છે કે ભૂસ્ખલનને કારણે તૂટી પડેલી ટનલની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે.
2: ये घटना कल दोपहर दक्षिण सिक्किम के सामरदुंग में NHPC प्रोजेक्ट पर घटी. NDRF, SDRF और दूसरी एजेंसियों को तुरंत ही बचाव कार्यों में लगाया गया है. हालांकि सभी की कोशिशों से अब तक 8 शव बरामद किए जा चुके हैं. माना जा रहा है कि भूस्खलन के कारण बन रही सुरंग को नुकसान पहुंचा है, लेकिन असली वजह अब तक नहीं पता चल पाया है. मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक.
0: સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં દાનના કથિત ઉચાપતની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનો મેળવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. કોર્ટે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને કોર્ટની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે આરોપોની તપાસ માટે SIT રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 27 જુલાઈના રોજ ફરી સુનાવણી કરશે, જ્યારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે SIT તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે જમ્મુ ક્ષેત્રના વરસાદના કારણે એક મહિલા અને તેના 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા 3 દિવસમાં મૃત્યુઆંક 23 થયો છે.
3: बारिश के कारण पुंछ और रजौरी जिले में बचाव और राहत कार्य आज प्रभावित हुआ. कल आए विनाशकारी बाढ़ और भूस्खलन में 12 लोगों की मौत हो गई थी, जबकि कई अन्य अब भी लापता हैं. प्रशासन ने संवेदनशील क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने की सलाह दी है. राष्ट्रीय आपदा मोचन बल, राज्य आपदा मोचन बल, जम्मू कश्मीर पुलिस और सेना के दल प्रभावित क्षेत्रों में तैनात हैं. जम्मू से N. गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार.
0: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા

0: અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજૌરી અને પૂંછના જોડિયા સરહદી જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે 6 લાખ રૂપિયાની સહાયની રાહત જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતીય શટલર પીવી સિંધુ આજથી શરૂ થઈ રહેલી ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. સિંધુ આજે મહિલા સિંગલ્સના 32મા રાઉન્ડના પ્રથમ મુકાબલામાં ભારતીય ખેલાડી ઉન્નતિ હુંડલનો સામનો કરશે. દેવિકા સિહાગ પણ મહિલા સિંગલ્સના ડ્રોમાં ભાગ લેશે. વધુમાં લક્ષ્ય સેન, આયુષી શેટ્ટી અને HS પ્રણય પુરૂષોના સિંગલ્સમાં ડ્રોમાં 3 ભારતીય હશે. પુરૂષોના ડબલ્સના ડ્રોમાં MR અર્જુન, હરિહરન અમસા કરુણન ભારતના એકમાત્ર પ્રતિનિધિ છે. દરમિયાન ઓલિમ્પિયન તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલા, રોહન કપૂર, ઋત્વિકા શિવાની ગડ્ડે સાથે મિશ્ર ડબલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જોકે મહિલા ડબલ્સના ડ્રોમાં ભારતનો કોઈ એન્ટ્રી નથી. યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થઈ વખતે જહાજ MV ગોલ્ડ લિયો પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 4 ભારતીય નાગરિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યા છે, જ્યારે એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના સમયે ઉપલબ્ધ માહિતી મુજબ 5 ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો બોર્ડ પર હતા. મંત્રાલયનો પુનરોચ્ચાર કર્યો છે કે વાણિજ્યિક શિપિંગને નિશાન બનાવવું અને નિર્દોષ નાગરિકો, ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવું અથવા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતા પર અવરોધ ઊભો કરવો એ નિંદનીય છે અને તેનાથી બચવું જોઈએ. અગ્રણી માનવ અધિકાર સંગઠને આરોપ લગાવ્યો છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા એક સગીર છોકરી સહિત 4 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન રાષ્ટ્રીય ચળવળના માનવ અધિકાર વિભાગ પાંકે પ્રાંતમાં 3 બલુચિસ્તાન નાગરિકોના બળજબરીથી ગુમ થવાની સખત ટીકા કરી છે અને જણાવ્યું છે કે આ ઘટનાઓના હાલ માનવ અધિકાર સંકટને ધ્યાન દોરે છે, જેના પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકી સેનાએ ઈરાન સામે નવેસરથી હુમલા શરૂ કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈરાની લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યું છે. અગાઉ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પણ જણાવ્યું હતું કે તેના નૌકાદળોએ ઈરાની પ્રાંતો પર અમેરિકાના હુમલાના બદલામાં 3 રાઉન્ડ મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા બહેરીન અને કુવૈતમાં અમેરિકન સંપત્તિ અને સુવિધાઓને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠક, જે હવે મંગલ મિશન તરીકે ઓળખાય છે, આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદ સુધી થયેલા હંગામાના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, સંસદ પર 14 વર્ષનું સૌથી મોટું પ્રદર્શન. 2012માં નિર્ભયા કાંડ પછી પહેલીવાર દિલ્હીમાં આવો આક્રોશ દેખાયો. દાનચોરી ગુનાની તપાસ મામલે રાજનીતિ ન કરો, સુપ્રીમની ટિપ્પણી. જાપાની ક્યુલેંગા, ભારતને પહેલી ડેન્ગ્યુ વેક્સિન મળી, 60 વર્ષ સુધીનાને અપાશે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે નીટ પેપર લીક, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદમાં હંગામો. વિપક્ષના પ્રદર્શનોથી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ. ગુજરાત સમાચારનું શીર્ષક છે, ચલો સંસદ, જેનઝી પર બરબર લાઠીચાર્જ.
0: સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમરદોંગના ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં PV સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. જણાવી દઈએ આપને આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસ્તુત છે ઝરોખા. આઠ અને પંદર મિનિટે ત્રિવેણી કાર્યક્રમ, 8:30 ચિત્રલોક, આજ કે ફનકાર, 9:30 હેલો હેલો ફોન ઇન કાર્યક્રમ, જેમાં આપ સાંભળશો શ્રોતાઓ સાથેની વાતચીત અને એમની પસંદના ગીતો, 10:02 દિલ સે થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ, 11:02 જૂના ફિલ્મ ગીતો સાથે માણો તરન્નુમ, 11:30

બારને 5 મિનિટે યાદો કે મહેફિલ, 1 વાગ્યે સુરેલા સફર, 2 વાગ્યે ત્રિવેણી. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી શકો છો 2:35. 3 વાગ્યે સખી સહેલી અને વિવિધ ભારતીનો પિટારા કાર્યક્રમ આપ માણી શકો છો 4 વાગ્યે. સાંધિકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવી દઈએ તો 90s ઓનવર્ડ્સ ફિલ્મ સોંગ્સ આપ માણી શકો છો સરગમ કાર્યક્રમમાં 5 વાગ્યે. ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોની સફર આપ માણી શકો છો સુરેલી સાંજ અંતર્ગત 5:30. સુરમે ગીતોની વણઝાર કાર્યક્રમ સુરેલા સફર અમે લઈને આવીશું 6 વાગ્યે. તો અમારા આજ સફરમાં અમારા ફૌજી જવાનોની પસંદ જયમાલા અમે લઈને આવીશું 7 વાગ્યે.

0: રાત્રિના 8 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ હવા મહેલનો. જો મિત્રો આપને પસંદ હોય નવા ફિલ્મ ગીતો તો આપ માણી શકો છો અમારો ચિત્રલોક કાર્યક્રમ 8:15, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્રથી.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: आज वही मेरा भैया कितना बड़ा हो गया है.
2: साथ ही देश विदेश की ताज़ा खबरें और रोचक जानकारियाँ
3: हमारे उद्घोषकों के साथ जुड़कर बनाएं अपने हर पल को खास.
2: विविध भारती, जो हर पल है आपके पास.
4: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. थोड़ी ही देर में

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

0: एक ताजमहल
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. યુદ્ધની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં સપ્તાહના બીજા દિવસે સાધારણ વધઘટ સાથે કામકાજ. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે ચડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. એનડીએની બેઠક આજે સંસદ ભવનમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કોલકાતામાં ચૂંટણી પંચ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં પોસ્ટલ બેલેટ સિસ્ટમને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાની પ્રક્રિયા પર ચર્ચા કરાશે. દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર આજે માલગાડીના 6 ભરેલા ડબ્બા પાટા પરથી ઉતરી જતા રેલ સેવાઓ ખોરવાઈ. સિક્કિમમાં સમરદુંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 8 મૃતદેહો બહાર કઢાયા. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. આસામમાં સતત વરસાદના કારણે મૃત્યુઆંક વધીને 10 થયો. 16 જિલ્લાઓ પ્રભાવિત થતા અત્યાર સુધી 3 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23ના મોત. બચાવ

0: કામગીરી પૂરજોશમાં ચાલુ. પશ્ચિમ બંગાળ સરકારે જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચો અને સભ્યોને તાલીમ આપશે. રામ મંદિર દાન ઉચાપત મામલે સુપ્રીમ કોર્ટે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલી વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. પંચમહાલના શહેરા ખાતે 24 જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિદ્ધુ ભારતનું નેતૃત્વ કરશે. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: एफएम न्यूज हेडलाइंस बात फिर एक बार आपनो स्वागत छे श्रोता मित्रों, 96.7 मेगाहर्ट्ज़ पर आप छो विविध भारती नी विज्ञापन प्रसारण सेवाना अमदावाद केंद्र साथे।
2: हेलो हेलो
3: हेलो हेलो कुछ तो बोलो,
2: आपकी बातें आपकी आवाज।
4: हेलो आकाशवाणी,
2: आपकी पसंद आपका अंदाज।
5: हेलो हेलो दिल दिल से कनेक्ट करना, येलो येलो ये बातें डायरेक्ट करना।
2: फोन इन कार्यक्रम हेलो हेलो।
1: જીવનની આ અવિરત ખટમાળમાં થોડુંક અટકવું જરૂરી છે, થોડીક વણકહી વાતો અને થોડી સાંભળેલી વાર્તાઓ જરૂરી છે। ચાલો આજે થોડા સમય માટે સમયને આપણા અંકુશમાં લઈ લઈએ, કારણ કે તમારી અને અમારી વાતો વચ્ચે થોડીક ક્ષણોનો સંગાથ આજે જરૂરી છે। નમસ્કાર, હું છું આપની રેડિયો દોસ્ત આસ્થા અને લઈને આવી ગઈ છું ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ, એટલે કે આપ સૌનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો। તો ચાલો શરૂ કરીએ વાતો અને ગીતોનો સિલસિલો, કાર્યક્રમ હેલો હેલો।
6: હેલો
1: હેલો
6: હેલો હેલો કાર્યક્રમ
1: જી, કોણ વાત કરી રહ્યો છે?
6: ખત્રી કોલોની અંજારથી બેન વાત કરી છું, કચ્છ અંજારથી વાત કરું છું
1: જી। આપનું નામ જાણી શકાય છે?
6: અબ્દુલ ખત્રી।
1: કેમ છો અબ્દુલભાઈ?
6: બસ એકદમ મજામાં, આપ કોણ બોલો છો?
1: હું આસ્થા વાત કરી રહી છું, બોલો આપને કયું ગીત સાંભળવું છે?
6: ધોધમાર વરસાદ કે સારો વરસાદ કે અમુક માત્રામાં પડે નથી, ખાલી જમીન મંડાણ થયું છે,
1: બરાબર છે। તો આપણે બધા જ ધોધમાર વરસાદ ની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ ખુબ જલ્દી આપણા સુધી પહોંચે,
6: રાહ જોઈએ છે આપણે આખે ગુજરાતમાં, ઇન્ડિયા લેવલ ઉપર બધા।
1: જી સાચી વાત છે, આ વરસાદ આપણા બધા સુધી જલ્દી પહોંચે એ જ ઈચ્છા સાથે આવો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત।

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરી રહ્યું છે?
0: હું વટાગા તાલુકો ખંભાત પૂજા ઠાકોર વાત કરું છું. બેન
1: જી, જી પૂજાભાઈ બોલો, કેમ છો? મજામાં છો. કેવું છે ત્યાં વાતાવરણ? વરસાદ છે કે?
0: વરસાદ થોડો ઘણો થયો છે. વાવણી લાવક.
1: કયું ગીત સાંભળવું છે આજે આપને?
0: આપણે ગીત સાંભળવું છે એના શબ્દ મેરે સબસે કદમ એસા ગીત ગાયા કરો, એ ગીત સાંભળશે. થોડું નામ આપી દો મિત્ર ના.
1: હા બિલકુલ આપી શકો છો.
0: એક તો ભાઈ ઠાકોર છે, કરસનજી રબાર છે, જયેશ પંચાલ છે, એક ખંભાત ના ગણેશ સુચાતી છે, ગોપાલભાઈ રસોઈયા છે, જયેશ છે, આ ઘણા મિત્રો છે. સાંભળી છે રેડિયો ને રેડિયો તો 1972 આખો રેડિયો.
1: ઓહો શું વાત છે.
0: અને માર જો તો અત્યારે 3 રેડિયા અને ત્યારે તો લાયસન્સ વાળા રેડિયા હતા આપણી, લાયસન્સ વાળા.
1: ઓહો તો તમે લાયસન્સ વાળું રેડિયો પણ ધરાવતા હતા એમ?
0: હા ત્યારે લાયસન્સ વાળા રેડિયો રાખતા હતા આપણે.
1: શું વાત કરો છો પૂજાભાઈ. ચાલો તો મને તો ખૂબ આનંદ થયો કે તમે જૂના એટલે ખરેખર ઘણા જૂના શ્રોતા છો અને તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. તમને અને તમારી મિત્ર મંડળીને સંભળાવીએ તમારી પસંદનું આ ગીત. કોલ કરવા બદલ આભાર.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ

0: કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેલો.
3: હેલો,
2: કોણ વાત કરી રહ્યું છે?
3: હું અમદાવાદ રોશની વાત કરી રહી છું.
2: કેમ છો રોશનીબેન?
3: આપને
2: જેવા શ્રોતાઓ છે કે જેમનો પ્રેમ અને પ્રતિભાવ મળતો રહે છે, એટલે અમને સારું કામ કરવાની, કહેવાનું પેલું કે લાલચ જાગતી રહે છે, અને અમને સારું કામ કરવાની ધગશ પણ રહે છે.
3: તમને સારું કામ કરવાની લાલચ જ નહીં, બલ્કે તમે તો એટલું એવું કરો છો કે શ્રોતાઓ તમારો દીવાના અને એટલા ફ્રેન્ડ થઈ ગયા છે કે તમને અવાજથી જ ઓળખી જાય છે કે આસ્થા બેન વાત કરી રહ્યા છે.
2: અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ રોશનીબેન. બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
3: તુમના નામ છે લમ્હે, અને ગીતમાં બોલ છે તેરા મન દર સારે પાણી ક્યું વરસા મેઘારે મેઘા.
2: તમારી પસંદનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા એ વાત કરો કે તમે તો રાયપુર રહો છો, બરાબર? તો રથયાત્રામાં કેવો માહોલ હતો ત્યાં?
3: રથયાત્રામાં તો બહુ સરસ માહોલ હતો, અને ભગવાનના દર્શન કર્યા. પછી અમારા ઘરની બધી આમ છતો કેવી છે, બધા આપણા જે પોલીસનું જે પ્રોટેક્શન હતો એ પણ બહુ સરસ હતો, અને એટલી મજા પડી ગઈ, અને એટલું પ્રસાદીનું વિતરણ થયું, અને ભગવાનના દર્શન થયા, એ આપણે ધન્ય થઈ ગયા. અને સ્વચ્છતા અભિયાન વિશે પણ બહુ જાગૃતતા અહીંયા રાખવામાં આવી કે કોઈ સડક ઉપર કચરો ના નાખે. અને આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, એમના કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે. એમાં આપણે પેલું જે કહેવાય કે સાફ સફાઈ પણ રાખો, અને આપણે પેલું વૃક્ષો વાવો, પછી આપણો જળ સંગ્રહ કરીએ. તો હું બધાને એક સંદેશ આપવા માંગુ છું તમારા માધ્યમથી, કે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે પહેલ છે એમાં બધા સત્કાર આપે કે બુંદ બુંદ પાણી બચાવીએ, પછી આપણે સાફ સફાઈની ખ્યાલ રાખીએ.
2: 100% તમારી વાત સાચી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાત કાર્યક્રમમાં પણ આ વિશે વાત કરે છે, અને અવારનવાર આપણે પણ આ વિશે જનજાગૃતિ ફેલાવતા જોયા છે.
3: માનનીય પ્રધાનમંત્રી ની અપીલ એ રીતે બતાવે છે કે આમ કરો તેમ કરો, તો આ બધા પબ્લિક એમની બહુ સાંભળે છે કે આ રીતનો આપણે કરવું જોઈએ.
2: જી જી, અમારો તો પ્રયાસ એ જ હોય છે રોશનીબેન, કે અહીંયાથી બને એટલું સારા વિચારો અને સારી વાત આપની સાથે વહેંચીએ, અને આપના જેવા જાગૃત નાગરિકો જો એ વાતને પકડી લે તો પછી આપણું કામ સરળ બની જાય, બરાબર ને?
3: આકાશવાણીના માધ્યમથી બધા સાંભળે છે, આમ આપણને બતાવવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે, તો બધા સાંભળે છે, તો એ અમલ પણ કરે છે પબ્લિક. અત્યારે તો પબ્લિક અમલ કરતી થઈ ગઈ છે કે તમે લોકો એટલું સરસ કામ કરી રહ્યા છો, તો પછી પબ્લિક કેમ અમલ ના કરે એમ કહો.
2: રોશનીબેન, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમને એ જાણીને ખરેખર આનંદ થયો કે અમારા શબ્દોનું થોડુંક ઘણું મહત્વ આપના સુધી પહોંચી રહ્યું છે.
3: બલ્કે અમે બધા પ્રયાસ કરી રહ્યા છે કે તમે શીખવાડો છો અને અમે શીખ્યું છે, એમ કે ટીચર તરીકે આપણો આકાશવાણી કામ કરી રહ્યો છે, તો આપણે બધું કરીએ છીએ.
2: જી, આકાશવાણીનું છેલ્લા 90 વર્ષથી આ જ કામ છે કે મનોરંજનની સાથે સાથે માહિતી અને શિક્ષણ આપની સાથે પહોંચાડીએ.
3: એ પીરસતું જ રહ્યું છે આકાશવાણી, 90 વર્ષથી પીરસતું રહ્યું છે. તો તમે લોકો જે સંભળાવશો એ બધા પબ્લિક કરે છે, એમ નથી કે નથી કરતી, બધા તમારી વાતને બહુ સરસ રીતે મગજમાં બેસાડે છે, અને એના ઉપર બધા વિચાર કરીને બધા શરૂ કરી દીધું.
2: થેન્ક યુ રોશનીબેન, તમારા ઓનેસ્ટ ફીડબેક બદલ અમે આપના આભારી છે. ચાલો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો
1: હેલો
0: હેલો, આપનું શુભ નામ જાણી શકાય છે?
1: હા, મારું નામ મણીલાલ, હું નવસારી જિલ્લા તાલુકાનું અંબાળા ગામથી બોલું છું અને મારી 77 વર્ષની ઉંમર છે.
0: જી મણીલાલભાઈ, બોલો, બીજો શું શોખ ધરાવો છો આપ?
1: શોખ રિટાયર લાઈફ, પણ ઘરમાંનું કામ ને વાડામાં નીંદવાનું ને એવું તેવું બધું ઘાસુગેલ હોય તે સાફ કરવાનું કર્યા કરીએ.
0: જી જી, એટલે નિવૃત્ત જીવનમાં પણ થોડા ઘણા પ્રવૃત્ત છો આપ, એમ કહી શકાય, બરાબર ને?
1: હવે જો હિંમત, આવડત અને સાહસ હોય ને તો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં સારી રીતે જીવી જાય. હું 26 વર્ષથી 100% લાઈન છું. હું પણ 50 વર્ષની ઉંમર સુધી આંખ ચાલી ત્યાં સુધી ખેતી કરી. આજે મને બહુ મહેનત કરી અને આજે આમ સારી સ્થિતિમાં છીએ.
0: આપની વાત 100% સાચી. જી બિલકુલ, શ્રમથી જ શરીર સારું રહે વાત પણ આપની સાચી. અને આપણે જે સફળતા મેળવવા માટેની જે ચાવીની વાત કરી કે હિંમત અને સાહસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળ આપણે થઈએ જ થઈએ, એ વાત પણ આપની 100% સાચી. બોલો, આજે કયું ગીત સાંભળ્યું છે આપને?
1: જાને દુશ્મન ફિલ્મ નો તેરે હાથો મેં પહેના કે ચૂડિયા.
0: સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: हेलो हेलो
1: हेलो,
0: हेलो, कौन बात करी रहू छे?
1: हूँ ચંદ્રેશ ભાઈ, બરડા ચોમીના બોટાદ જિલ્લો.
0: જી ચંદ્રેશ ભાઈ, કેમ છો?
1: મજામાં બેન. અમારો બોટાદ જિલ્લો નવો બન્યો ને બેન.
0: જી જી જી
1: હા, ત્યાંથી બોલું છું. અને ગરડા સ્વામી ના અમારે રથયાત્રા અમારે અમે અમે ભાગ લેવી છે. અને આ 33મી રથયાત્રા કાઢી અમે ગરડા સ્વામી ના.
0: અચ્છા, બરાબર છે. તો
1: અને
0: ત્યાં રથયાત્રામાં કેવો માહોલ હોય છે?
1: હા, તો બહુ મસ્તી નો માહોલ હોય. હિન્દુ ને મુસલમાન બે સ્ટેન્ડિંગ ને બધું સાથ હોય. અમારે કોઈ જાતનો ઝઘડો ન હોય, શાંતિથી નીકળે.
0: હા, સાચી વાત. આમ પણ આવા જે તહેવારો હોય છે ને તે કોઈક ધર્મ ના નહીં, પણ આમ જોવા છે ને તો શહેરના અને નગરના તહેવારો બની જતા હોય છે. અને અમારે અમદાવાદમાં પણ અને ગુજરાતમાં આમ જોવા જઈએ તો દરેક જગ્યા પર કોમી એકતાનો આપણને નજારો જોવા મળતો હોય છે આવા તહેવારોમાં.
1: અને બેન, મારે એક બહુ ખાસ વાત છે. મારા રેડિયો હું છે ને, મારો ભાઈ હતો ને, એ બહુ સાંભળતો હતો. અત્યારે એ જો છે, અને અત્યારે એ પડ્યો તો તમે ચાલુ કર્યો. અત્યારે અમે ઘરે ડાયમંડ ઘંટી મૂકી ને એનો સહારો અમને મળી ગયો. બધા અમે પ્રોગ્રામ ચાલુ હોય રેડિયો એક સારો.
0: તો
1: એમાંથી અત્યારે તાત્કાલિક તમારો નંબર લીધો અને લાગી ગયો. 15 દિવસ ટ્રાય કરી હતી, લાગી ગયો.
0: મને લાગે છે કે રેડિયો એક એવું માધ્યમ આપના માટે બન્યું છે કે આપના ભાઈની ચેતના સાથે આપને જોડી રાખે છે, બરાબર ને?
1: હા હા, મને એમ થયું કે નહીં, મારો ભાઈ આવે ગયો.
0: જી જી, બોલો, કયું ગીત સાંભળવું છે આજે આપને?
1: અમારે ગીત સાંભળવું છે કલાસનું જિંદગી છે જંગ જીત લેંગે હમ, પત્નીને ગીત સાંભળવું છે.
0: આપને, આપની પત્નીને, ઘરના દરેક સભ્યને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો
1: હેલો, કોણ વાત કરી રહ્યું છે?
0: જી ભાઈ નમસ્કાર, હું હિમાંશુ શાહ વાત કરી રહ્યો છું, મણિનગર અમદાવાદથી.
1: નમસ્કાર હિમાંશુ ભાઈ, કેમ છો?
0: બસ મજામાં બેન, તમે કેમ છો?
1: બસ અમે એકદમ મજામાં છીએ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
0: આજે જે બરસો રે મેગા મેગા ફિલ્મ ગુરુનું જે છે એ સાંભળવું.
1: જી બિલકુલ, આપને આપની પસંદગીનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા વાત કરો હિમાંશુ ભાઈ કે શું કરી રહ્યા છો આપ?
0: જી હું જે છે એ એકચ્યુઅલી ટ્રાન્સફોર્મેશન જે છે એની સર્વિસ આપી રહ્યો છું, અને આ ઉપરાંત જે છે એ હું આ પર્યાવરણ સંરક્ષણની પણ જે છે એક કોમ્યુનિટી રિલેટેડ સર્વિસ આપી રહ્યો છું, કે જેમાં જે રેન હાર્વેસ્ટિંગ નો જે સબ્જેક્ટ જે છે આ વિશે અમે પ્રમોટ કર્યું છે સોસાયટીમાં.
1: તો કેવી રીતે પ્રમોટ કરો છો આપ?
0: જી અમારી મણિનગર નગર ખાતે ટીમ છે કે જેમાં અમે દરેક અપાર્ટમેન્ટ છે સોસાયટી છે એના ચેરમેન ને જઈને મળીએ છીએ, અને એમને અમે જે છે રેઇન હાર્વેસ્ટિંગ વોટર વિશે સમજાવીએ છીએ કે કઈ રીતે તમે જે છે એ અગાસ ચોમાસા દરમિયાન અગાસીમાં પડતું પાણીને જે છે એ પાઇપલાઇન દ્વારા તમારા જે છે એ બોરવેલમાં જે છે એ ફીટ કરીને પાણીને જે છે એ પાઇપલાઇન વડે ફીટ કરીને તમે જે છે એનું બોરવેલનું જે છે એ તમે પાણીનું સ્તર તમે ઊંચું લાવી શકો છો, અને એમાં ખૂબ જ સામાન્ય જે છે એ ખર્ચો આવે છે મ્યુનિસિપાલિટી તરફથી ગ્રામમાંથી.
1: ઓહો, તો આપનું જે કામ છે ઉમદા છે, ને આપનું કામ જાણીને ખરેખર અમને આનંદ થયો. હિમાંશુભાઈ તમને શું લાગે છે, તમે જેટલી સોસાયટી કે અપાર્ટમેન્ટમાં જાઓ છો આ જાગૃતિ કરવા માટે, તો એટલે કેટલા ટકા લોકો આ અભિયાનમાં જોડાઈ ચુક્યા છે અત્યાર સુધી?
0: જી અત્યાર સુધીમાં અમારી જે છે એ અભિયાન દ્વારા 2-3 અપાર્ટમેન્ટ જે છે એ ઓલરેડી જોડાઈ ચુક્યા છે, બીજા જે છે એ ઓલમોસ્ટ જે છે એ 4 જેટલા અપાર્ટમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે, અને અમે બીજા એનજીઓસ ને પણ જોડી રહ્યા છે કે જેના દ્વારા જે છે એ દરેક સોસાયટીને એ 100% ગ્રાન્ટ મળે, કે જેથી જે છે આ અભિયાન જે છે એ ફળીભૂત થઈ જાય.
1: બરાબર છે, પાણીના એક એક ટીપાને બચાવવાની જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની પણ વાત છે, એ વાત મને લાગે છે કે તમે બહુ નક્કર સ્વરૂપમાં વહેંચી રહ્યા છો લોકો સાથે.
0: જી બેન બિલકુલ, આપણી ફરજ જ હોવી જોઈએ, કારણ કે આપણે પણ પર્યાવરણ સાથે સીધા કનેક્ટેડ છે, જો આપણે જ કેર નહીં કરીએ તો બીજું કોણ કરશે?
1: જી જી, આપની વાત બિલકુલ સાચી છે હિમાંશુભાઈ, આપનો સંદેશ લોકો સુધી પહોંચે અને બીજા બધા લોકો પણ આ જ અભિયાનમાં કેચ ધ રેન અભિયાનમાં જોડાય એ જ આશા સાથે સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.
0: ધન્યવાદ.

0: ગામ ગામ મોરવાડા મારા ખેતીવાડીનું કામકાજ છે સાથે પશુપાલન પણ છે.
1: આજે કયું ગીત સાંભળ્યું છે આપને મનોજભાઈ?
0: વરસાદી ગીત સાંભળું છે બેન. આજે સાજન કા કર સાવના બાદશાહી ગીત છે બેન.
1: ચોક્કસ સંભળાવી આપને. પેલા એમ કહો કે તમારે ત્યાં વાવથરાદ માં કેવો વરસાદ છે? વરસાદની શરૂઆત થઈ ચુકી છે?
0: જી પેલાનો છે, ગઈ 6 તારીખ નો વાવણી લાયક વરસાદ છે બેન.
1: તો પછી આપના જેવા ખેડૂતો એકદમ ખુશખુશાલ ને?
0: જી જી જી, બીજા રાઉન્ડ ની રાહ જોઈ રહ્યા છે.
1: જી જી, બીજા રાઉન્ડ પણ આવશે વરસાદના. બિલકુલ એ જ આશા સાથે સંભળાવ્યા આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો
1: હેલો હેલો નમસ્કાર
0: નમસ્કાર કોણ વાત કરી રહ્યું છે? આપનું શુભ નામ જાણી શકાય છે?
1: જી, હું મનોજ ઠાકોર વાત કરું છું.
0: કેમ છો મનોજભાઈ?
1: બસ મજામાં. આપ કેમ છો બેન?
0: એકદમ મજામાં. ક્યાંથી વાત કરી રહ્યા છો આપ મનોજભાઈ?
1: જી, જિલ્લો છે વાવથરા, તાલુકો

0: હેલો,
1: હા, નમસ્તે. હું અમદાવાદ રાયપુરથી કૃષ્ણાબેન સ્વામી બોલું છું.
0: જી બોલો કૃષ્ણાબેન, કેમ છો?
1: હા,
0: મજામાં. આજે કયું ગીત સાંભળવું છે આપને?
1: હા, મારે દિવાળી પિક્ચર માટે ગીત છે ને, લતાજી ગાય છે, દિલ હોમ હોમ કરે. હા, એ ગીત મને બહુ જ ગમે છે. મને લતાજી નો અવાજ બહુ ગમે છે.
0: જી, અને આપે જે ગીત પસંદ કર્યું છે તે ખરેખર ખૂબ સુંદર ગીત છે. આવો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: તો શ્રોતા મિત્રો, આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની રેડિયો દોસ્ત આસ્થા સાથે. આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો અમારા નંબર નોંધી લેશો. અમારા નંબર છે 079-2754-1942, 079-2754-2672. ફોન કરવા માટેનો સમય નોંધી લેશો, દર સોમવારે સવારે 10 થી 11. બસ, તો આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે.
1: हेलो हेलो
2: हेलो हेलो कुछ तो बोलो.
1: आपकी बातें आपकी आवाज.
3: हेलो आकाशवाणी,
1: आपकी पसंद आपका अंदाज.
4: हेलो हेलो दिल दिल से कनेक्ट करना. येलो येलो ये बातें डायरेक्ट करना.
1: फोन इन कार्यक्रम हेलो हेलो.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ હેલો હેલો. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 50 કરતાં વધુ અંકનો ઘટાડો. આજે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ. ગઈકાલે પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે વારંવાર બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ હતી. નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે એનડીએની બેઠક યોજાઈ. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે કડક સજાની તરફેણ કરી. ફરી પેપર લીક ન થાય તે માટેના પ્રયાસ પર ભાર મૂક્યો અને દોષિતોને કડક સજાનો ઉલ્લેખ કર્યો. એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને નુકસાન નહીં જવા દેવામાં આવે. અમદાવાદની ચાંગોદર પોલીસે ફટાકડાના ગેરકાયદેસર 2 ગોડાઉન ઝડપીને 39.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો. બોટાદના બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસે ટ્રક પલટી જતા 2ના મોત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ. નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો. પંચમહાલના શહેરા ખાતે 24 જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ. ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. પશ્ચિમ બંગાળ સરકાર જી

0: શ્રમજીવી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચ અને સભ્યોને તાલીમ આપશે. અને રામ મંદિર દાન ઉચાપત મામલે સર્વોચ્ચ અદાલત આગામી 27 જુલાઈએ સુનાવણી હાથ ધરશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલ સે. મિત્રો, સ્ત્રીનું સૌંદર્ય સોળે કળાએ ખીલવે તેવી ચીજ છે બિંદિયા, જે સૌભાગ્યનું પણ સૂચક છે. તો આજના કાર્યક્રમમાં આવો સાંભળીએ બિંદિયા શબ્દ પર આધારિત કેટલાક ગીતો. આરંભ કરીએ લમ્હે ફિલ્મના આ ગીત સાથે, સ્વર લતા મંગેશકરનો, આનંદ બક્ષીના બોલ, શિવહરીની ધૂન.

0: લતા મંગેશકરના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જલ બિન મછલી નૃત્ય બિન બિજલી ફિલ્મનું આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન, મજરૂહ સુલતાનપુરીના બોલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: દો રાસ્તે, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલના બોલ આનંદ બક્ષીની, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન આનંદ બક્ષીના બોલ. મિત્રો, આજે ગીતકાર આનંદ બક્ષીનો સ્મૃતિ દિવસ છે. આપણે એમને શ્રદ્ધાસુમન આપીએ આ ગીતથી.

મિત્રો, આજના દિલ સે કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો બિંદિયા શબ્દ પર આધારિત કેટલાક ગીતો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ વિશ્વાત્મા ફિલ્મનું ગીત, અમિત કુમાર, સપના મુખર્જી, મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ તથા સાથીદારોના સ્વરમાં. સંગીતકાર વિજુ શાહ.

આ ગીત સાથે આજનો દિલ સે કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. આવો આરંભ કરીએ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ ચા ચા ચા ફિલ્મના આ ગીત સાથે. ઇકબાલ કુરેશીના ની ધૂન, નીરજના બોલ

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: મુકેશના ફિલ્મમાં મુકેશના સ્વરમાં આવો સાંભળીએ પહેચાન ફિલ્મનું આ ગીત, નીરજના બોલ, શંકર જયકિશનની ધૂન.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન્નાડે આશા ભોસલેના સ્વરમાં આવો સાંભળીએ લાલ પથ્થર ફિલ્મનું આ ગીત. શંકર જયકિશનની ધૂન, નીરજના બોલ.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.

0: PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ તરન્નુમના અંતમાં સાંભળીએ પ્રેમ પૂજારી ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર નીરજ, સંગીતકાર SD બર્મન.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એનડીએની સંસદીય બેઠકમાં પેપર લીક સહિતના મુદ્દે વાત કરી. પેપર લીક મામલે સંસદમાં વિપક્ષોના હોબાળાના પગલે બંને ગૃહોની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 50 કરતાં વધુ અંકોનો ઘટાડો. ભારતીય જહાજ પર હુમલાના કારણે ભારતનું કડક વલણ. દિલ્હી સ્થિત રશિયાના રાજદૂતને તેડું. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા. ઈડીના જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા આઈએસઆઈએસ માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન. ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. હવામાન વિભાગની નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં મધ્યમ વરસાદનું એલર્ટ. વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર જામનગરના રાજવી અને પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી શત્રુશલ્ય સિંહે શોક સંદેશ પાઠવીને સર ગારફિલ્ડ સોબર્સને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. અને સિક્કિમમાં સુમરદંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 9 મૃતદેહ બહાર કઢાયા. સહાય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સાંભળશો આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોનું વિવરણ. 12:05 યાદો

ગીતોનું કી મહેફિલ, એક વાગે સુરીલા સફર, બે વાગે ત્રિવેણી કાર્યક્રમનું પુનઃપ્રસારણ, 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3 સખી સહેલી, 4 પીટારામાં સેલ્યુલોઇડ કે સિતારે અંતર્ગત આનંદ બક્ષીના પુત્ર રાકેશ આનંદ બક્ષી સાથેની યુનુસ ખાનની વાતચીતનો આજે સાંભળશો ભાગ 1.

સાંજે 5 વાગે સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર, 7 વાગે ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જયમાલા. આઠ વાગે હવામહેલમાં નાટિકા ચૂહા પ્રકરણ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયા ગીત તથા 10:30 સાંભળશો ઢલતી જાય રાત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોનું વિવરણ.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, બસાણો. અજાણ્યા એપથી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: તેરે પાક સે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ તાજેતરના નીટ પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધન અંગે પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નીટ પેપર લીક અંગે માહિતી મળ્યા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
1: આગે પેપર લીક નહીં હોને કે લે સખ્તી સે જો કદમ ઉઠાયા ગયા હૈ ઉસકે બારે મે ભી પ્રધાનમંત્રીજીને જાણકારી દિયા ઓર પ્રધાનમંત્રીજીને યે ભી કહા કે પેપર લીક સિર્ફ એક રાજ્ય કા મામલા નહીં હૈ સિર્ફ કેન્દ્ર સરકાર કા મામલા નહીં દલગત રાજનીતિ કા વિષય નહીં હૈ યે દેશ કા વિષય હૈ ઓર યુવાઓ કા ભવિષ્ય કે સાથ કોઈ ખિલવાડ નહીં હોને કે લે ઓર ખિલવાડ નહીં કરને દેને કે લે સખ્તી સે કદમ ભી ઉઠાય સજા ભી દે દોષિયો કો ઓર ફિર ફૂલ પ્રૂફ સિસ્ટમ કામ જો અભી કર રહે હૈ ઉસમે ભી સબ મિલ કરકે કરે.
0: તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ ભારત દ્વારા અનેક દેશો સાથે કરાયેલા મુક્ત વેપાર કરારો વિશે પણ વાત કરી હતી.
1: પ્રધાનમંત્રીજીને કહા હૈ જીતના ભી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હુએ હૈ ઉસમે કિસાનો કો લેકર કે કિસાનો કા ઇન્ટરેસ્ટ ઉસકો પ્રાથમિકતા દેતે હુએ કોઈ નુકસાન હોને નહીં દેંગે ઉસમે કિસાનો કા હિત કો સબસે સર્વોચ્ચ ધ્યાન દિયા જાયેગા ઓર દિયા ગયા હૈ ઇસલિયે યે કિસાનો કે હિત મે ઓર દેશ હિત મે રહેગા.
0: શ્રી રિજિજુએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી

0: બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે જણાવ્યું કે એનડીએ સંસદીય પક્ષની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો, મહિલાઓ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રી સિગ્રીવાલે કહ્યું કે પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો. સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાયેલી રહી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે નીચલા ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાના સ્પીકરના નિર્ણય બાદ 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ રહેતા સભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લીની ટેકરીઓ અને પર્વતમાળાઓને લગતા મુદ્દાઓ ઉપર જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા. સમાવત સમિતિ 31 ઓગસ્ટ પહેલા સર્વોચ્ચ અદાલતને તેનો વ્યાપક અહેવાલ સુપરત કરશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે રસ ધરાવતા વ્યક્તિઓ msshpcaravalli@gmail.com પર ઈમેલ દ્વારા દસ્તાવેજી પુરાવા અથવા અન્ય ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા તેમના પ્રતિભાવો 3 અઠવાડિયાની અંદર મોકલી શકે છે. સિક્કિમમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 6ની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનના કારણે સુરંગમાં લગભગ 25 લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિ અને બચાવ પગલાંની જાણકારી મેળવી હતી. શ્રી મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રીને બચાવ પ્રયાસોમાં તમામ શક્ય મદદ અને અસરગ્રસ્ત લોકોને સહાયની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર, NHPCના અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને બચાવ કામગીરી કરી રહ્યા છે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA દ્વારા નોંધાયેલી FIRના આધારે ED બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ED જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા ISIS માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. આ કેસમાં ઇકરા વેલફેર ટ્રસ્ટ, ગાઈડન્સ ઓફ મેનકાઇન્ડ અને બેંગ્લોર સ્થિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બેંગ્લોરમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય વાણિજ્યિક જહાજ MV ગોલ્ડન લિયો પર 19મીએ થયેલા હુમલા બાદ ભારતે આજે દિલ્હી ખાતેના રશિયાના રાજદૂત વ્લાદિમીર લાદાનોવને સમન્સ પાઠવ્યું. આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા. આ હુમલાની ટીકા કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી

0: ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં ડેન્ગ્યુ નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. ભારતમાં ડેન્ગ્યુ નિવારણ માટે મંજૂર કરાયેલ આ પ્રથમ રસી છે. 4 થી 60 વર્ષની વયના લોકોમાં ડેન્ગ્યુ નિવારણ માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ રસીને યુરોપિયન યુનિયન, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી ડેન્ગ્યુ પ્રત્યે ભારતના જાહેર આરોગ્ય પ્રતિભાવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજે દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે સેવાઓ ખોરવાઈ હતી. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. ડિવિઝનલ રેલવે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્થળ પર પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. 6 ડબ્બા પાટા પરથી ઉતરવાના પરિણામે 53 ટ્રેન પ્રભાવિત થઈ છે, જેમાંથી 24 ટ્રેનને દિલ્હી નવી દિલ્હી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ 68% જેટલો જળસંગ્રહ થયો છે. બંધમાં 16,362 ક્યુસેક પાણીની આવક થતાં તેની સપાટી 127.76 મીટરે પહોંચી છે. ગત 24 કલાકમાં પાણીની સપાટીમાં 4 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે. ઉધના નવસારી માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તો ભેદવાળ ખાડી ઉભરાતા તેનું પાણી ખેતરો, ઘર અને કોમ્પ્લેક્સમાં પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 66 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં અત્યાર સુધીમાં 285 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન જિલ્લાના પાનમ બંધમાં 53%થી વધુનો જળસંગ્રહ થયો છે તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અરવલ્લીમાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ પોક્સો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા સંભળાવી છે. ગયા વર્ષે મેઘરજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુનાવણી દરમિયાન પોક્સો અદાલતે આ સજા સંભળાવી હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
1: આરોપી આધેડ ઉંમરનો, 51 વર્ષની ઉંમરનો હતો. તેની સામે સમગ્ર પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને આ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સખત કેદની 20 વર્ષની સજા અને 10,000 રૂપિયા દંડ ફરવામાં આવેલો, ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવેલું.
0: ઉલ્લેખનીય છે કે અરવલ્લી પોક્સો અદાલતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 36 કેસમાં ચુકાદા જાહેર કરીને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. અકસ્માતની વિવિધ ઘટનામાં આજે 4 શ્રમિકના મોત થયા છે. બોટાદના બરવાડામાં ટ્રક પલટી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 3ને ઇજા પહોંચી છે. બરવાડાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ નજીક સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી, જેમાં ટ્રકમાં સવાર શ્રમિકો, સિમેન્ટની થેલીઓ અને ટ્રક નીચે દબાઈ જતા 2ના મોત થયા હતા, જ્યારે અન્ય 3ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય એક ઘટનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નાથકુવા પાસે માર્ગ અકસ્માતમાં 2 શ્રમિકના મોત થયા છે. બંને શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને 112 જનરક્ષક ટીમે ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય પોલીસની મહાઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે પોલીસ દ્વારા સતત 28 દિવસ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પહેલા 2 સપ્તાહમાં જ પોલીસની શી ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાંથી 5,289 જેટલા જાગૃતિ કાર્યક્રમ યોજ્યા છે. CID ક્રાઇમ મહિલા

0: જેલના એડીજીપી અજય ચૌધરીએ મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ગાંધીનગર જિલ્લાના મહુડી ગામમાં ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની મુલાકાત લીધી. તેમણે લાભાર્થી સાથે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલા અને પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. શ્રી બાવળીયાએ પ્લાન્ટની ઉપયોગીતા અંગે મેળવેલા સંતોષકારક પ્રતિસાદ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
1: મહુડી ગામે આજે અમારા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે જે ખાસ ગોબરધન ગેસ એના માધ્યમથી જે પરિવારને પોતાને રસોઈ બનાવવા માટે રાંધવા માટે જે સરળતા થઈ શકે એ માટેનો ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ પ્રાયોગિક ધોરણે આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે.
0: અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડા ભરેલા 2 ગેરકાયદે ગોડાઉન પકડી 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. દરમિયાન પોલીસે 39 કરોડ રૂપિયાના ફટાકડા કબજે કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: અમદાવાદ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ. આરંભ કરીએ સરોજ ગુંદાણી અને મધુસૂદન શાસ્ત્રીના સ્વરમાં ગવાયેલ આ રચનાથી. સંગીતકાર રસિક ભોજક, ગીતકાર બાલ મુકુંદ દવે.

0: આ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. યે હૈ વિવિધ ભારતી સખી સહેલી કાર્યક્રમ બસ થોડી હી દેર મેં.
1: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દેવ દર્શન ધૂપ અગરબત્તી ધૂપ સ્ટિક્સ કોન્સ એવં હવન સામગ્રી.

0: हम बोल रहे हैं
1: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 5 વાગી ગયા છે. હવે આપને સંભળાવીએ 90s ના ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ સરગમ.

અલકા યાજ્ઞિક અને હરિહરનના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ખામોશી ધ મ્યુઝિકલ ફિલ્મનું આ ગીત. જતીન લલિતનું સંગીત અને મજરૂ સુલતાનપુરીના બોલ. શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં આગળ વધતા હવે આપને સંભળાવીએ ફિલ્મ મેને પ્યાર કિયાનું આ ગીત એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં, રામ લક્ષ્મણનું સંગીત અને અસદ ભોપાલીના બોલ.

લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલસ્વરમાં હવે સાંભળીએ દુશ્મન ફિલ્મનું આ ગીત. ઉત્તમ સિંઘનું સંગીત અને આનંદ બક્ષીના બોલ.

સરગમ કાર્યક્રમમાં અંતે આપને સંભળાવીએ પરદેશ ફિલ્મનો આ ગીત કુમાર સાનુના સ્વરમાં. નદીમ શ્રવણનું સંગીત, આનંદ બક્ષીના બોલ.

અને આ સાથે જ 90s ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ.

નીરજ પાઠકના સ્વરમાં સાંભળી રહ્યા હતા આપ સુરેશ દલાલ નીરજના. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમ સુરીલી સાંજમાં હવે આપને સંભળાવીએ નિગમ ઉપાધ્યાયના સ્વરમાં તુષાર શુક્લાની આ રચના, સંગીત સોલી કાપડિયાનું.

आरती मुंशीना स्वरमां आप સાંભળી રહ્યા હતા સુરેશ દલાલની રચના ગૌરાંગ વ્યાસ અને આશિત દેસાઈનું સંગીત. શ્રોતા મિત્રો, હવે આગળ વધતા આપને સંભળાવીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં તુષાર શુક્લાની આ રચના, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

સુરીલી સાંજ કાર્યક્રમમાં અંતે આપને સંભળાવીએ શ્યામલ મુનશીના સ્વરમાં આ ગીત, સુરેશ દલાલની આ રચના, શ્યામલ સૌમિલ મુનશીનું સંગીત.

96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરીલી સાંજ. જી, આજનો આ સુરીલી સાંજનો કાર્યક્રમ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પ્રસ્તુત કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર.

0: ધીરે ધીરે કરતાં કરતાં આપણે પહોંચી ગયા છીએ એક અંતરાલ સુધી. આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ આર પારનું ગીત ગીતા દત્તના સ્વરમાં, ઓપી નૈયરનું સંગીત અને મજરૂહના બોલ. શ્રોતા મિત્રો, હવે લઈએ એક નાનકડો અંતરાલ.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
3: ITI में प्रवेश मेळवाथी वंचित उम्मीदवारों माटे प्रवेश मेळवानी वधु एक तक. प्रवेश सत्र 2026 अंतर्गत बीजा राउंड माटे ITI ऑनलाइन एडमिशन सिस्टम पर थी ऑनलाइन प्रवेश फॉर्म 19 जुलाई थी 22 जुलाई 2026 सुधी भरी शकाशे.
4: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: अंतराल बाद आप सबनो फरी एक बार स्वागत छे कार्यक्रम सुरीला सफर में. हवे आपने संभळावीए લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ બહારો કે સપનેનું આ ગીત, રાહુલ દેવ બર્મનનું સંગીત અને મજરૂના બોલ.

ફિલ્મ યાદો કી બારાતનું ગીત આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને રફીના સ્વરમાં. શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ કિશોર કુમારના કંઠે જુલી ફિલ્મનું આ ગીત, રાજેશ રોશનનું સંગીત, આનંદ બક્ષીના બોલ.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ફર્ઝ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા, લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, આનંદ બક્ષીના બોલ. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ફિલ્મ 20 સાલ બાદનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં. હેમંત કુમારનું જે સંગીત અને શકીલ બદયુનીના સ્વર. બોલ.

0: किशोर कुमार ना सुरमा आप समझ रहा था फिल्म अनामिका नो गीत, आर डी बर्मन नो संगीत, मजरू सुल्तानपुरी ना बोल। श्रोता मित्रों लइए एक नानकड़ो अंतराल।
1: आईटीआई માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: મન કી બાત હે જન જન કી, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
0: સુરીલા સફર કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। હવે આપને સંભળાવીએ શમશાદ બેગમ, આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ CID નું આ ગીત, ઓપી નૈયરનું સંગીત, મજરૂના બોલ।

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 એ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતે 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજળ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આજે શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મોવડી નજીક ઘેટ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા લાવશે.

0: આ બે બેરાજ બનવાની સાથે છેક ચરાડા માણસા રિદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
1: આજે 59 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અલુવા સાદરા બ્રિજનું લોકાર્પણ ચરાડા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માણસામાં કોમ્યુનિટી હોલ, બાપુપુરા ખાતે શ્રી રઘુવીર ચૌધરી સંસ્કાર ભવન ટ્રસ્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આ ગુરૂવારે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 23 જુલાઈ ગુરૂવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. ગુરૂવારે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગોની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના ચાલી રહેલા કાર્યો, વિવિધ યોજનાઓના અમલીકરણ, વિભાગીય સમન્વય અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓની સમીક્ષા સાથે કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા અંગે પણ વિચાર વિમર્શ થયો. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે 139 નવીન બસોનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. કુલ 33 કરોડના ખર્ચે જીપીએસ પદ્ધતિથી સુસજ્જ આ નવી બસોમાં મોનિટરિંગ અને રોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી પણ અપડેટ મળતું રહેશે. આ અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું, નવી બસોનું લોકાર્પણ થતાં આદિજાતિ પરિવારના 4,000થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ અભ્યાસ માટે સુવિધાયુક્ત પરિવહન સેવા મળશે.
2: 139 જેટલી બસો ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વાસદા વલસાડ ની અંદર 30 બસો છે, સાબરકાંઠા ની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. ઉમરગામથી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડા ઉપર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું, એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે.
1: ખેડૂતોના હિત માટે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સમક્ષ ખેડૂત હિતલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરી છે. શ્રી પટેલે મહેસાણામાં રાષ્ટ્રીય દિવેલા વિકાસ બોર્ડની સ્થાપના કરવાની અગાઉની રજૂઆત અંગે ઘટતું કરવા રજૂઆત કરી. તેમણે જણાવ્યું હતું કે દિવેલા જેવા બિનખાદ્ય તેલીબિયા પાક માટે વિશેષ દિવેલા વિકાસ બોર્ડની રચના ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગોને લાભદાયી સાબિત થશે. તેમણે એરંડાના પાક માટે ટેકાના ભાવ વધારા કરવા તેમજ ઊંઝામાં વિશ્વસ્તરીય સ્પાઇસ પાર્ક સ્થાપવા પણ રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં ફાયર સેફટી તેમજ મિલકતોની કાયદેસરની સ્થિતિ અંગે વિશેષ તપાસ કરતા 25 મિલકતોની કાયદેસરતાના પ્રશ્નો અને ફાયર સેફટીના નિયમોના પાલનની અનિશ્ચિતતાને કારણે તે મિલકતોને સીલ કરાઈ છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી દ્વારા સંબંધિત મિલકતોની વધુ તપાસ ચાલુ છે. જો તપાસ દરમિયાન ફાયર સેફટી, બિલ્ડિંગ નિયમો અથવા અન્ય કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘન અંગેની વિગતો મળશે તો તેમની સામે નિયમ અનુસાર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતે એક જ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો કરવામાં સફળતા હાંસલ કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવી ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઈપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ સાથે છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે, જેના પરિણામે ગુજરાત માત્ર એક જ વર્ષમાં 67,655

0: મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે. રાજ્યમાં ચોમાસુ જામ્યું છે ત્યારે આજે 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. નવસારી જિલ્લાના વાસંદામાં આજે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ચીખલીમાં 4 ઇંચ, નવસારી તાલુકો અને ગણદેવીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે કાવેરી નદીની જળસપાટીમાં વધારો થતાં 15 જેટલા ગામોને સાવચેત કરાયા છે. સ્થાનિક અધિકારીઓને કામનું સ્થળ ન છોડવા માટે પણ તાકીદ કરવામાં આવી. ચીખલી ખાતે નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં 3.5 ઇંચ, પલસાણામાં 3, મહુવા તેમજ અંબિકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અંગે સાંભળી અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
1: સુરતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર શહેરમાં ધોધમાર બેટિંગ શરૂ કરી છે. ઉપરવાસ અને આ ભારે વરસાદના કારણે શહેરની 5 મુખ્ય ખાડીઓ પૈકીની ભેદવાળ ખાડી સળંગ 4 કલાક સુધી પોતાની ભયજનક સપાટી ઉપરથી વહેતી રહી હતી. ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના અલથાણ અને બમરોલી વિસ્તારમાં ખાડીનગરા પાણી સડક અને સોસાયટીની નજીક ઘૂસી ગયા હતા. 4 કલાક સુધી સતત ખાડીનું જળસ્તર ભયજનક મર્યાદાથી ઉપર રહેતા સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
0: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજે 3 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें डे 1, डे 2, डे 3 के लिए ये वार्निंग दिया गया है. इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, स्क्वायली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रांग विंड स्पीड रहेगा, 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. उत्तर गुजरात में स्क्वायली विंड के साथ, स्ट्रांग विंड के साथ जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें
0: ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતની કામગીરી માટે વિવિધ ટુકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શ્રી મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદૃઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતેથી 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસુ જામ્યું, ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર. અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહ પ્રસારિત કાર્યક્રમ જય માલાનો શેષ ભાગ.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ એક સુંદર ગીત. પણ એ પહેલા એક નાન
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: હવે સાંભળશો બંસરી યોગીન્દ્રના સ્વરમાં મૌન બલોલીની આ રચના.

96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનો અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોને ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC ખરડો પસાર. અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવા અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ સહિયારા લોકશાહી મૂલ્યો અને પરસ્પર સમાન સન્માન પર આધારિત પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા છે. સ્કોપ્જેમાં રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલ્જા નોસ્કા દાવકો સાથેના સંવાદ બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંને પક્ષે પરસ્પર સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરી, તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારનું આદાન પ્રદાન કરાયું.
1: આર્થિક સહયોગ હમારે દ્વિપક્ષીય સંબંધો કા એક અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હૈ. હમ અપને દ્વિપક્ષીય વ્યાપાર કો દોગુના કરને પર ભી સહમત હુઈ. હમને IT, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તથા ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓર ફિલ્મ મેકિંગ સહિત પ્રમુખ ક્ષેત્ર મેં સહયોગ પર ચર્ચા. હમ સ્વાસ્થ્ય સેવા મેં સહયોગ પર આપણે

0: द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं।
1: આ પહેલા સ્કોપજેમાં રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ વિલા વોર્ડનોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર અને 19 દેશ સાથે સમજૂતી કરાર દ્વારા કેફી પદાર્થોના નિયંત્રણમાં આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, સરકારે કેફી પદાર્થની ગેરકાયદે તસ્કરીને રોકવા અને તેની પર અંકુશ લગાવવા અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી અને તેના દુરુપયોગને પહોંચી વળવા ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ પર વિઝન ડોક્યુમેન્ટ 2026-2029 જાહેર કરાયા હતા. શ્રી રાયે કહ્યું કે ભારત મ્યાંમાર, નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અમેરિકા જેવા દેશ સાથે નિયમિતપણે મહાનિદેશક સ્તરની ઘણી દ્વિપક્ષીય વાતચીત કરે છે. વૈશ્વિક પડકારો અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસ વર્ષ 2025-26માં 3,25,000 કરોડ રૂપિયાથી વધુની રહી છે. તેમાં 1.8% વધારો નોંધાયો. વર્ષ 2024-25માં નિકાસ 3,19,000 કરોડ રૂપિયાથી વધુની હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકારે કાપડ અને વસ્ત્ર ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને નિકાસને મજબૂત કરવા ઘણી યોજના અમલમાં મૂકી છે. તેમણે કહ્યું, આ પહેલોમાં પ્રધાનમંત્રી મહાસંકલિત કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર પીએમ મિત્ર પાર્ક યોજના, વસ્ત્રો માટે ઉત્પાદન લિંક પ્રોત્સાહન યોજના, રાષ્ટ્રીય ટેકનિક વસ્ત્ર મિશનર, વસ્ત્ર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સમર્થ યોજના અને નિકાસ પ્રોત્સાહન મિશન અંતર્ગત બજાર પહોંચ મદદ અને વ્યાજ સબસિડી સહિત વિવિધ ઘટકોનો શુભારંભ સામેલ છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા પર સતત ભાર આપી રહ્યા છે. શ્રી પાસવાને વિરોધ પક્ષ પાસેથી સર્જનાત્મક પ્રતિભાવ આપવા અને સાર્થક સંવાદમાં ભાગ લેવા આગ્રહ કર્યો છે. શ્રી પાસવાને સંસદમાં અવારનવાર વિક્ષેપ બદલ વિરોધ પક્ષની ટીકા કરતા કહ્યું કે ચર્ચા તથ્યો પર આધારિત અને ગૃહની અંદર થવી જોઈએ.
2: छात्रों के साथ खड़े हैं हम लोग, युवाओं के साथ खड़े हैं, ऐसे में और कैसे हम लोग मजबूती से खड़े हो सकें, ये सुझाव आप दीजिए, अपनाएंगे आपके हर सुझावों को जो आप तथ्यों के साथ रखिएगा. प्रधानमंत्री जी ने कल अपने संबोधन में पार्लियामेंट खुलने से पहले बोला ही, को तथ्यों के साथ चर्चा होगी.
1: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो. आ समाचार नो जीवंत પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું, દેશની નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા વર્ષ 2014માં 76 ગીગાવોટથી વધીને આ વર્ષે 30 જૂન સુધી 288 ગીગાવોટથી વધુની થઈ છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી નાઇકે કહ્યું હતું કે સૌર ઉર્જાની ક્ષમતા 162 ગીગાવોટથી વધુ, પવન ઉર્જા અંદાજે 58 ગીગાવોટ, જળવિદ્યુત 57 ગીગાવોટ અને જૈવ ઉર્જા 11 ગીગાવોટથી વધુ છે. શ્રી નાઇકે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14થી 2025-26 સુધી દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અંદાજે $46 અબજ પ્રત્યક્ષ વિદેશી રોકાણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે નાગરિકોની સુખાકારી, સગવડ અને વિકાસ માટે માળખાકીય સુવિધાઓ પર હંમેશા ભાર આપ્યો છે. ગુજરાતના ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા શ્રી શાહે કહ્યું હતું કે ચરાડા ગામમાં આજે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં 1 લાખ લોકોને તેનો લાભ થશે.
3: આજે ખાતમુહૂર્તમાં 716 કરોડ રૂપિયાની બે મોટી પરિયોજનાઓ, એક 413 કરોડ થી ઘેડ ગામમાં સાબરમતી નદી પર બેરાજ અને 303 કરોડ થી રાજપુર ગામમાં સાબરમતી નદી પર બેરાજ, આ બે બેરાજ બનવાની સાથે જ છે ચરાડા, માણસા, રિદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે.

0: ખેડૂતોને મોટી શાંતિ જવાની છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે, ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
1: આ પ્રસંગે શ્રી શાહે સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરીના સાહિત્ય ક્ષેત્રમાં યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે ચરાડા અને માણસા બંનેનું નામ રોશન કર્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા યુસીસી ખરડો પસાર કર્યો. ચોમાસું સત્રના બીજા દિવસે ગૃહમાં હોબાળા અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે આ ખરડો પસાર કરાયો. કોંગ્રેસના ધારાસભ્યોએ ખરડાને પસંદગી સમિતિ પાસે મોકલવાની માંગ કરી, પરંતુ સરકારે આ માંગ ફગાવી દીધી. ત્યારબાદ વિરોધપક્ષના ધારાસભ્ય ગૃહમાં વચ્ચે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. જોકે સરકારે બહુમતના આધારે આ ખરડો પસાર કરાવી લીધો. હવે આ ખરડો રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. મંજૂરી મળતા જ મધ્યપ્રદેશમાં યુસીસી ખરડો લાગુ થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની જાહેરાત કરી. તેમણે કેનેડા પર અમેરિકાના ઉત્પાદનોની સાથે ભેદભાવ યથાવત રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ નવો વેરો 30 દિવસમાં લાગુ થશે. આ નવા નિર્ણયથી બંને મિત્ર દેશ વચ્ચે વેપાર યુદ્ધ તીવ્ર થવાની શક્યતા છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું, કેનેડા આગામી અઠવાડિયાઓમાં અમેરિકા સાથે વેપાર સંવાદને વેગ આપવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકાના એકબીજા પર સતત 10મા દિવસે હુમલો યથાવત રહેતા હોર્મુઝ સામુદ્ર ધુની ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા એક ટેન્કર પર હુમલો કર્યો, જ્યારે અમેરિકાએ ઈરાનની અંદર સુધી હવાઈ હુમલા કર્યા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરની સમિતિએ અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલે લોકો પાસેની પ્રતિક્રિયા મંગાવી છે. આ પહેલા મે મહિનામાં અદાલતે અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલા અને અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ઉચ્ચસ્તરની સમિતિની રચના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની અમેરિકાની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે રાજ્ય
3: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: FM विविध भारतीय विज्ञापन प्रसारण सेवानू अहमदाबाद केन्द्र छे। શ્રોતા મિત્રો, અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો સાંભળશો ચારો ખામાં।

शाहरुख आज सांभो का नवा हिंदी फिल्मी गीतों नो कार्यक्रम चित्रलोक। त्यारबाद रात्रे 9 वागे कार्यक्रम आपके लिए। नवागे 30 मिनिटे फिल्म संगीत। छाया गीत रात्रे 10 वागे। અને 10 વાગીને 30 મિનિટે સાંભળશો કાર્યક્રમ ઢલતી જાય રાત। હવે સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની જાણકારી। 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। ત્યારબાદ 6 વાગીને 30 મિનિટે જીવન પ્રેરણાલક્ષી લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારામાં સાંભળશો અનુકૂળતા વિષય પર વેદાંગ દવેનો લઘુ વાર્તાલાપ। 6 વાગીને 35 મિનિટે શ્રી રામચરિત માનસ ગાન અને 6 વાગીને 45 મિનિટે સાંભળશો સંગીત સરિતા। ત્યારબાદ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત સાંભળી શકશો 7 વાગે।

नहीं, हम हैं राहे प्यार के कार्यक्रम 7 वागीने 30 मिनिटे 8 वागीने 15 मिनिटे सांभळशो त्रिवेणी कार्यक्रम 10 वागीने 30 मिनिटे कार्यक्रम धूम मस्ती धूम 11 वागीने 2 मिनिटे થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે અને જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ સાંભળશો કાલે સવારે 11 વાગીને 30 મિનિટે બપોરે 12 વાગીને 30 મિનિટે સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. બપોરે 1 વાગે સુરીલા સફર. 2 વાગે સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ અને 3 વાગે સખી સહેલી. સાંજે 5 વાગે 90s ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ 5 વાગે 30 મિનિટે સુરીલી સાંજ. 6 વાગે સાંભળશો હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગે જયમાલા અને 8 વાગે કાર્યક્રમ હવામહલ. 8 વાગીને 15 મિનિટે ચિત્રલોક. 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપ કે લીએ. 9 વાગીને 30 મિનિટે ફિલ્મ સંગીત. 10 વાગે છાયા ગીત અને 10 વાગીને 30 મિનિટે ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અહીં સમાપ્ત થઈ. હવે પ્રસ્તુત કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. સૌપ્રથમ ધડક 2 ફિલ્મનું આ ગીત આપને સંભળાવીએ દર્શન રાવલ અને જોનીતા ગાંધીના યુગલ સ્વરમાં, રોચક કોહલી અને શરણ રાવતનું સંગીત, ગુરપ્રીત સૈનીના બોલનું.

0: ફિલ્મ તો જુઠી મેં મકાનનું ગીત આપ સાંભળી રહ્યા હતા અરિજિત સિંઘ અને ચરણના સ્વરમાં. પ્રીતમનું સંગીત અમિતાભ ભટ્ટાચાર્યના બોલ. હવે લઈએ એક નાનકડો અંતરાલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ટિન્ડર એન્ડ આઈલ દોનો પે મેચ હુઆ પ્રોફાઇલ. બાયો ભી થોડા હટકે થા એન્ડ રેડિયસ વિદ ઇન અ માઇલ.
3: 52 રાઇટ સ્વાઇપ્સ કે બાદ યે કરિશ્મા હુઆ.
4: આઈ વોઝ ટોટલી વર્થ ઇટ. ઓકે
3: જિંદગી બદલને આઈ મેરી જિંદગી મેં

मेट्रो इन द नो फिल्मनो गीत आप सांभळी रह्या हता આદિત્ય રોય કપૂર અને નિકિતા ગાંધીના યુગલ સ્વરમાં અમિતાભ ભટ્ટાચાર્યના બોલ સાથે પ્રીતમનું સંગીત. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ફિલ્મ મીમીનું આ ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં.

0: બરેલી કી બર્ફે ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અર્કોના સ્વરમાં, સાથે અર્કોનું જ સંગીત અને અર્કોના જ બોલ. શ્રોતા મિત્રો, હવે લઈએ એક નાનકડું અંતરાલ.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: અંતરાલ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. હવે આપને સંભળાવીએ ફિલ્મ અંધાધૂનનો આ ગીત અમિત ત્રિવેદીના સ્વરમાં, જયદીપ સાહનીના બોલ, અમિત ત્રિવેદીનું સંગીત.

0: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ફિલ્મ સંગીત.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: નમસ્કાર મિત્રો, આકાશવાણી અમદાવાદના વિવિધ ભારતી કેન્દ્ર પરથી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું શિવાની. દિવસભરની દોડધામ પછી હવે સાંજે ધીમે ધીમે દિવસ રાતમાં ફેરવાય છે. આ સમય થોડો થંભવાનો, થોડો પોતાના મનને સાંભળવાનો અને સુંદર ફિલ્મી ગીતોની સંગતમાં દિવસનો થાક ઉતારવાનો. સાચી વાત ને? તો ચાલો આજની આ સંગીત યાત્રાની શરૂઆત કરીએ આ સુંદર ગીતથી.

કવિતા શેઠ અને અમિતાભ ભટ્ટાચાર્યના યુગલ સ્વરમાં ફિલ્મ વેકઅપ સીડનું આ ગીત, અમિત ત્રિવેદીનું સંગીત અને જાવેદ અખ્તરના બોલ.

એક નવો દિવસ નવી આશાઓ લઈને આવે છે, પણ રાતની એક સરસ વાત જ એ છે કે કાંઈ ઉતાવળ નથી કરતી, એ ફક્ત આપણને થોડો આરામ કરવાનો કહે છે, થોડો સમય આપણા પોતાના સાથે. આ દુનિયાની ભાગદોડથી દૂર, દુનિયાના લોકોથી દૂર ફક્ત આપણા સાથે વિતાવવાનું કહે છે. ચાલો હવે સાંભળીએ આવી જ એક બીજી મધુર રચના. ફિલ્મ બર્ફી, રેખા ભારદ્વાજના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો પ્રીતમ દા દ્વારા સંગીતબદ્ધ કરાયેલ અને સઈદ કાદરી દ્વારા લખાયેલું આ ગીત.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: દિવસભરમાં આપણે કેટલાય લોકો સાથે વાતો કરીએ છીએ, પણ દિવસ પૂરો થાય ત્યારે સૌથી જરૂરી મુલાકાત હોય છે આપણી પોતાની જાત સાથે. અને એ પળોને વધુ સુંદર બનાવે એવું છે આ આગળનું ગીત. મધુશ્રી અને નરેશ અય્યરના યુગલ સ્વરમાં એઆર રહેમાનના સંગીત સાથે પ્રસૂન જોશીના બોલ રંગ દે બસંતી ફિલ્મનું આ ગીત.

0: Aisha, fanno kit. Ab samre rada Amit Trivedi ane Nikhil D'Souza ana Yugal Sharma. Javed Akhtar na bol Amit Trivedi no sangeet.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

અને આ સાથે જ અત્યારે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરી છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

0: શ્રોતા મિત્રો, હવે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.
1: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: agreed to enhance trade and investment while expanding cooperation in key sectors. President Murmu was addressing the media in Skopje after holding talks with her North Macedonian counterpart Gordana Sihanouska-Davkova. Later, addressing the Assembly of North Macedonia, President Murmu conveyed the goodwill of 1.4 billion Indians. She described North Macedonia as an important partner in building a stable, multipolar and prosperous global future. After concluding her visit to North Macedonia, she will travel to Romania. Hockey India has announced the 20-member squad for the upcoming FIH Men's World Cup in Belgium and the Netherlands to be held from the 15th of next month. Ace defender and drag flicker Harmanpreet Singh will lead the Indian side. And that is the end of this news bulletin.
1: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની સભાને સમાપ્ત કરવાની અનુમતિ આપશો. આવતીકાલે સવારે ફરી મળીશું 5:53 ત્યાં સુધી રજા આપશું. શુભરાત્રી. જય હિન્દ.